0: 94.6 98.2 आप सुन रहे हैं RM3
1: 94.6 98.2 तमें सांबड़ी रहया छो RM3 रेडियो
2: Time check, it's 10 a.m.
3: दर रोज 10 थी 11 आवो अमारी साथे
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Aavo amari saathe.
2: શુક્રવારના દિવસનો આપણો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આવો મારી સાથે 21 ઓગસ્ટનો મહિનો 2026નું વર્ષ તિથિ પ્રમાણે જોવા જઈએ તો આજની તિથિ પડી રહી છે શ્રાવણ સુદ 9 અને એ સાથે જ આવી પહોંચી છે રત્ના ફરી એકવાર આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે અત્યારથી લઈને 10:45 સુધી રેડિયો મનોરંજનના લહેરો પર સો જ્યાં ક્યાંયથી જોડાયા છો બસ આશા એ જ રાખીએ કે આપ સૌ કોઈ મજામાં હશો અને શુક્રવારનો દિવસ આપ સૌ કોઈ માટે ઘણી બધી એનર્જી લઈને આવે ઘણી બધી ભરપૂર ઉર્જા લઈને આવે અને આ સાથે શ્રાવણનો આ પાવન માસ આપ સૌ કોઈ માટે મંગળમય રહે એવી જ શુભકામનાઓની સાથે આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને મધુર ગુજરાતી ગીતોની મજા માણતા રહીએ ભાઈ કહેવાય છે કે મેકઅપની ઉંમરમાં આજ સારા કર્મ કરી લેવા બાકી ચેકઅપની ઉંમરમાં તો કશું થઈ શકવાનું નથી કારણ કે પેકઅપની તારીખ અનિશ્ચિત હોવાની છે સાહેબ માટે હંમેશા ઈશ્વરનું નામ લેતા રહીએ અને ઈશ્વર આપણું માર્ગદર્શન કરતા રહે એવી પ્રાર્થના આપણે ભગવાન પાસે સદા કરતા રહીએ કારણ કે જીવનમાં દરેકે દરેક ક્ષણે તમને એવી એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જ્યાં શું સાચું છે શું ખોટું છે તેમાંથી તમારે જે સિલેક્ટ કરવાનું છે તે બહુ જ અનિવાર્ય થઈ જાય છે તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે શ્રવણ કરીએ ભગવાન શ્રી શંકરનું નામ અને કરીએ શરૂઆત મોરપીચના આલ્બમમાંથી લેવામાં આવેલું મોરપીચ ડોલે આલ્બમમાંથી લેવામાં આવેલું આજનું આ પ્રથમ ગીત સુરેશ વાડકરના મધુર સ્વરમાં

શ્રાવણનો પાવન માસ ચાલી રહ્યો છે અને શ્રાવણના આ પાવન માસમાં ચાલો તમને થોડી ઘણી એવી જાણકારીઓ તમારા સાથે અમે શેર કરવાની કોશિશ કરીએ. જેમ કે તમે જાણો છો કે ભગવાન શિવજીના હાથમાં ડમરું છે અને ડમરું એક ફક્ત એક વાદ્યતંત્ર યા વાદ્યયંત્ર નથી, પરંતુ તે સૃજન, વિનાશ અને સંતુલનનું પ્રતીક માનવામાં આવ્યું છે. અને ફક્ત તે જ નહીં, એવું પણ કહેવાય છે કે ભગવાન શિવના હાથમાં જ્યારે ડમરું આવે છે ત્યારે એ તાંડવ મુદ્રામાં હોય છે અને જે બ્રહ્માંડીય ઉર્જાનું સંચાર કરે છે. માટે જ્યાં સમયનો આરંભ થાય છે ત્યાં જ તેનો અંત પણ થાય છે. અને એટલા માટે જ તો ભગવાન શિવને આપણે કહીએ ને કે એક મહાદેવ તરીકે આપણે પૂજીએ છીએ. અને જ્યાં શિવ અને શક્તિની વાત આપણે કરીએ ત્યાં શિવ પણ શક્તિ વિના અધૂરા છે. ચાલો કસુંબોના આ ગીતને આપણે લઈએ અને કાવ્ય લીમયેના સ્વરને આપણે એન્જોય કરીએ આ ગિરિનંદિની આ સ્ત્રોતની સાથે.

0: વો અમારી સાથે
1: શક્તિનો સંચાર તો તમે અનુભવ કર્યો જ હશે અને આને જ કહેવાય શક્તિ. જ્યાં રૂવાણા ઊભા થઈ જાય ત્યાં તમારા ભીતરમાં એક અલગ જ કંઈક રવાની દોડી રહી હોય અને આવા રવાનીની સાથે જ્યારે આપણે જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ, જીવનમાં ભલે તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા હો, કોઈ પણ ક્ષેત્રમાં હો, પણ જો ઉર્જા ન હોય, જો એનર્જી ન હોય તો આગળ વધવું મુશ્કેલ છે મારા ભાઈ. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ વિથ લવલી મિક્સ ઓફ મ્યુઝિક. અને આજના કાર્યક્રમને તમે પૂરી રીતે માણી રહ્યા છો, પૂરી રીતે એન્જોય કરી રહ્યા છો રેડિયો મનોરંજનના લહેરો પર. એની વેઝ શ્રાવણનો માસ છે અને શ્રાવણના ભક્તિમય પાવન પર્વની સાથે ફિલ્મોના ગીતો, નોન ફિલ્મી ગીતો તમારા માટે અમે હંમેશા સજાવીએ છીએ. તો ચાલો લઈએ આપણું આગલું ગીત, ધ વોઇસ ઓફ આદિત્ય ગઢવી. જો કે આ ગીત કમ્પ્લીટલી ગુજરાતી ગીત નથી, જલાલો બિલાલો, ઇટ્સ સમવોટ લાઈક મિક્સચર ઓફ રાજસ્થાની મારવાડી સોંગ. ગીત છે, એન્જોય કરીએ.

ફાલ્ગુની પાઠક અને આદિત્ય ગઢવીના સ્વરમાં મુકાયેલું રંગારાનું આ ગીત. ઘણા લોકો જ્યારે આવે છે ત્યારે જીવનમાં ઘણો બધો રંગ લઈને આવે છે, અને એવા જ રંગ લઈને અમારા આરજેસ પણ તમારા માટે મસ્ત મજાના પ્રોગ્રામ્સ લઈને આવે છે. એવી જ રીતે પૂજા અમારી સ્ટુડિયોમાં આવી ગઈ છે, હમણાં થોડી વારમાં ભક્તિ મે શક્તિ કાર્યક્રમ તમારા માટે પ્રસ્તુત કરશે. તો બસ એન્જોય કરીએ આ ગીત આપણા આવો મારી સાથે કાર્યક્રમ વચ્ચે.

લાઈફમાં આગળ વધવું હોય તો બિંદાસ થઈને આગળ વધો બિંદાસ રહેવાની કોશિશ કરો આ સાથે જ ટાઈમ ટુ સે ગુડ બાય 10:40 અને આ સાથે જ બસ ફરી એકવાર મળીશું બપોરના પોણા બે વાગે રેડિયો મનોરંજનની સાથે રેડિયો મોરિશિયસના લહેરો પર તમારો સાથ આપીશું પોણા બે વાગ્યાથી બે વાગ્યા સુધી ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં સો ટિલ ધેન બસ એન્જોય કરો હસતા રહો મુસ્કુરાતા રહો અને હમણાં થોડી વારમાં ભક્તિમય શક્તિ કાર્યક્રમ તમે માણી શકશો ભક્તિમય ગીતોની સાથે પૂજાનો સાથ આ સાથે જ રત્નાને આપો અનુમતિ નમસ્કાર શુભ દિવસ આપ સૌને